0: 94.96 98.2। आप सुन रहे हैं RM3।
1: चौराणु 95.6 98.2 तमे सांभळी रह्या छो RM3 रेडियो।
2: समय थयो छे सवाना एक्जेक्टली 10 AM।
3: दर रोज 10 થી 11 આવો અમારી સાથે।
4: It's always a better choice. Your songs on your radio. My one and only station.
5: RM3 Manoranjan Radio.
3: Aho, amari sathe.
2: 10 વાગી ચુક્યા છે। આવો અમારી સાથે કાર્યક્રમમાં સાંભળનારા અમારા તમામ શ્રોતાઓનું સહર્ષ સ્વાગત છે। ગુરુવારનો દિવસ છે, 34 તારીખ છે અને જુલાઈ મહિનાની આ છે આજનો ભાઈ છેલ્લો ગુરુવાર અને એ સાથે જ રેડિયો મનોરંજનના લહેર ઉપર આવી પહોંચી છે રત્ન। આપ સૌ કોઈનો પ્રેમથી સાથ દેવા માટે જ્યાં ક્યાંયથી પણ જોડાયા છો આશા કરીએ આપ સૌ કોઈ મજામાં હશો। તો ચાલો કરીએ વાત, કરીએ મુલાકાત, સંભળાવીએ તમને ગીત અને કરીએ ગીતોથી પ્રીત। આપ સૌ કોઈનું હૃદયથી અમે સ્વાગત કરીએ રત્ન, આપ સૌ કોઈનો સાથ આપી રહી છે। તો બસ જ્યાં ક્યાંયથી પણ જોડાયા છો આશા એ જ કરીએ કે તમે બધા જ મજામાં હશો। તિથિ પ્રમાણે જોવા જઈએ તો આજની તિથિ છે અષાઢ વદ પડવો અને આજથી શરૂ થનારો હિંડોળા ઉત્સવ। ઘણી બધી શુભકામનાઓ પાઠવતા આજના આપણા મધુર ગુજરાતી ગીતોને કાર્યક્રમની સાથે જોડાઈ જઈએ અને હિન્દુ પંચાંગ અનુસાર પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણ અને સ્વામિનારાયણ મંદિરોમાં ઉજવાતો એક આનંદપૂર્વક ઝૂલો ઉત્સવ, ઝૂલાનો ઉત્સવ અને જે છે ભાઈ આજના તારીખથી આપણે શરૂ થઈ રહ્યો છે ને આ સાથે જ આપ સૌ કોઈ ઘણી બધી શુભકામનાઓ પાઠવીએ અને બસ કરીએ ને કહીએ કે અષાઢનો આ મહિનો બસ ધીમે ધીમે પૂરો થવા આવ્યો, શ્રાવણનો મહિનો પ્રારંભ થશે અને એ સાથે જ શ્રાવણમાં આપણે ભગવાન શિવની આરાધના કરીશું। કારણ કે થોડા જ દિવસ પહેલાં દેવશયની એકાદશી એટલે કે ભગવાન વિષ્ણુ ચાતુર્ય માસ માટે એટલે કે 4 મહિના માટે વિરામ લેશે અને એ સાથે જ અત્યારે બાગડોર સંભાળશે ભગવાન મહાદેવ। તો ચાલો આપણે ભગવાન શ્રી કૃષ્ણના ગુણ ગાઈને આ હિંડોળા ઉત્સવને પ્રેમથી આવકારીએ અને ગુજરાત સાથે દુનિયાભરના સ્વામિનારાયણ મંદિરોમાં આજનો આ દિવસ બહુ જ ધૂમધામથી ઉજવાય છે। તો ચાલો આજના આપણા કાર્યક્રમની શરૂઆત પણ આપણે ભગવાન શ્રી કૃષ્ણનું નામ લઈને કરીશું। જય શ્રી કૃષ્ણ ફિલ્મમાંથી લેવામાં આવેલું આજનું આ પ્રથમ

તમારી સાથે અષાઢ વદ પડવો આજનો દિવસ અને હિંડોળા ઉત્સવ આજથી પ્રારંભ થઈ રહ્યા છે. आप सब कोई ने जणावता चाले कि हिंडोड़ा उत्सव में स्वामीनारायण पंथ में साथे साथे आपणे कहीने के वैष्णव धर्मीओ माटे आ खूबज मोटो प्रसंग छे अने दररोज नवा नवा प्रकारना अलग अलग प्रकारना हिंडोड़ा આપણને જોવા મળે છે, જેમાં ફૂલના હિંડોળા, ફળોના, સૂકા મેવાના તથા ચંદન, કસબ અને રોશનીથી સજાવવામાં આવેલ ઝૂલા બનાવવામાં આવે છે, શણગારવામાં આવે છે અને પ્રભુની ભક્તિમાં લોકો લીન થઈ જાય છે. ભક્તો દ્વારા ભગવાને ઝૂલામાં ઝૂલાવીને કીર્તિ તેમની ગાવામાં આવે છે, તેમના ભજનો ગાવામાં આવે છે અને રોજે સાંજે અને બપોરે રાજભોગ તથા સંધ્યા આરતીના સમયે હિંડોળા દર્શનના લાભ પ્રાપ્ત થાય છે. તો જો ચોક્કસ તમારા શહેરમાં અથવા આપણે કહીએ ને કે તમારા ઘરની આસપાસ પણ આવો ઉત્સવ ક્યાંય ઉજવાઈ રહ્યો હોય તો ચોક્કસ તમે દર્શન કરજો, કારણ કે આ એક એવો ઉત્સવ છે જેનો લાભ બહુ ભાગ્યશાળીને જ પ્રાપ્ત થાય છે. અને આજના આપણા કાર્યક્રમમાં મધુરતાની સાથે ભક્તિમય ગીતો સાથે શરૂઆત આપણે કરી રહ્યા છીએ, તો ચાલો થોડા ઘણા ભક્તિમય ગીતો તમારા માટે અમે સિલેક્ટ કરીને લાવ્યા છીએ. કાવ્યાલીમૈયેના સ્વરમાં મુકાયેલું આપણા પ્રોગ્રામનું આગલું ગીત લઈએ.

આવો અમારી સાથે. મિત્રો, તમે નાના હશો ત્યારે તમે ગીત તો સાંભળ્યું હશે કે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેનુમાં કોણ જાશે. પણ સમયની સાથે ગીતોમાં પણ કેટલું બધું પરિવર્તન આવે. સાચી વાત કે જીગરદાન ગઢવીના સ્વરમાં મુકાયેલું આ નવા જ અંદાજનું ગીત છે, હાર્દિક અભિનંદન ફિલ્મમાંથી લેવામાં આવેલું.

લાલુ કૃષ્ણ સદા સહાય 2026ના વર્ષમાં આવેલી આ મૂવીનું ગીત શ્રીહાથ ગોસ્વામી અને કૃષ્ણ બ્યોરા સ્મિત જય આ ફિલ્મમાં નજર આવ્યા છે. અને વોટ અ લવલી કન્સેપ્ટ, જ્યાં આપણે ભગવાન પરથી વિશ્વાસ ઉઠતો જાય છે ત્યાં આજે પણ ભગવાનની કૃપા દ્રષ્ટિ વિના એક પત્તુંય હલતું નથી.

તમારી સાથે માલુમાડીમાંથી લેવામાં આવેલું આ ગીત હતું 2026ના વર્ષના આલ્બમમાંથી મૂકવામાં આવેલું આ ગીત હતું તો આશા કરીએ કે આપ સૌ કોઈ અમારા ગીતોના સિલેક્શનને પસંદ કરી રહ્યા હશો અને આ સાથે ચાલો લઈએ આપણું આગલું ગીત જિગ્નેશ બારોટ અને પાર્થ ભરત ઠક્કરના મધુર સ્વરમાં

0: આવો અમારી સાથે.
1: ગાઈઝ, આજથી શરૂ થનારો હિંડોળા ઉત્સવ, આપ સૌ કોઈને ઘણી બધી શુભકામનાઓ પાઠવીએ. અને આ સાથે જ આજના આપણા કાર્યક્રમમાં માં જય કનૈયા લાલ કી માંથી લેવામાં આવેલું આ ગીત હતું, પાર્થિવ ગોહિલ અને કેદાર ભાર્ગવનું સંગીત નિર્દેશન. અને આ સાથે જ આજના આપણા કાર્યક્રમને બસ અહીં સમાપ્ત કરીશું. આ બ્યુટિફુલ ટ્રેકની સાથે લકીરો ફિલ્મમાંથી લેવામાં આવેલું આ ગીત, અમિત ત્રિવેદી, પાર્થ ભરત ઠક્કર એન્ડ આ ફિલ્મમાં નજર આવેલા હતા ચિરાગ ત્રિપાઠી, રોનક કામદાર એન્ડ દીક્ષા જોશી. સો લિવિંગ યુ ગાઈઝ વિથ ધીસ બ્યુટિફુલ ટાઇટલ ટ્રેક, લકીરો ફિલ્મનું ગીત. એન્ડ આ સાથે જ આજના આપણા કાર્યક્રમને અહીં ફૂલ સ્ટોપ લગાવીશું. આપ સૌ કોઈનો પ્રેમાળ સાથ રહ્યો તે માટે થેન્ક યુ સો મચ. ફરી મળીશું કાલે સવારે અહીંયા જ રેડિયો મનોરંજનના લહેરો પર, દેટ ઇઝ 94.5.6 98.2 MHz. આ સાથે જ રત્નાને આપો અનુમતિ. નમસ્કાર, ગુડ બાય એન્ડ હેવ અ બ્યુટિફુલ ડે અહેડ.